0: એમાં માડું માડું દાણી મારવા, એમ અંબેળા અળગોંડા અમે વડાળ ને વીર નારું કે અળગોંડ સાંધામ વાગો તમે જે 8.5% પર બોર્ડ પાગો સૌથી એમાં એક પર મુહિ મુતા ફુરતામાં કામે વેર ડોક્ટર દેખો નહીં એ પર કોમન કોન દિમાગ સ્થાન વાળા નહીં તો એક દિમાવાની અળગો મેં દિવી બે ફૂડ નંબર બોર્ડ કલા રિસોર્ટ તક મણ અને રાજ્ય મસેકુરા બેરુ કે મેં હોતા ઇંગે તો એક એમી હું ગેલોદા મસક કતે કુરાની કોમેદાની દાગાંડો કોળે કુડ કુડા એક લેતુ ગણોની તણે કા મોહરે જાણે કો દણે કો કુડ કુડ કુણી કોળે દિયામ એમી હુના માલિયા આ દેવર બેફર હોને તીન દો સતર દોસ કોસ દે કુણી કોળો હમ મેટલ પીસે વે જામ કાળ કળી કે તાબ વેફે ઇન્નાની ઇંદેકે કરુણા ગહુન્નાની કોમે સરક નોણો લોના મે મેટલ પીસ આ જેહુની વાગોતે કી એતી દબર અવણી દબર અવલી કે દબર કોળ કોળ કાળ કળી કે આરી આરી મચ્ચ ફૂ દેમ ફરાણી દેન અળગો મે ફાહું એ કુણીકોળ નેગિયસ કાળ કળી કે એસ ઇન્સ્ટેન્ટ કાંડો એન દે એ બે નુને ગે ઇંગે તો મે એમમે ગોસ કો મે મે હાર મિકંત એમમે બોડા મી ગે ઉંદગુ ફાહું વેસ વાણી મિકાલ કુણીકોળ કાળ કળી કે મેદુ ગજે હે મે હો મે આ કાળ કળી મેદુ ન તો આદિવન નાણી દેન કુણીકોળ નેગિયસ એ તંકોળો કે નાણ ફુસ્તાં કોળે દેન હમ દેન અને કોળ એને કા પ્રોસીજર વેસ એવેસ ડોક્ટર કો આદ દેવનો દેન મુળી કાળ કળી બદલ ન કોરા પુણા ને કાય કુડ કુડ તંકોળે નો હેટીની એમ એક આળગો મે મી ગા મી હાર હાંદા મી કો લં જેહેની દો કામે વાર આવા દેખ કે મે હાર મિહિમ વા બે ફળ કો સમ એ દુ નોની એ વગુતુ કે વિહાસ આવા કે દક્કા વિયામ એ તં કોળ નગા હમ નેગીમ એની મુની ઇતુરક દેન એ તં સ્ટેન એવેસ નો આને હમ રીતિ કો કુરી કે ઇંગો તૈ નાળ તીન દોસ વા
1: આદે ડોક્ટર વરબડે શુક્રિયાંગે તો હેમ વર મુહિમ કમે તિફાહ કોલેવે મી મિગતં હમ કોલ્લેક દિમા વદાને એકે કહલ કંક મુગ ગતેરેગ વિહ સવક ડોક્ટર દેકુમકી મુહિમ કમે કં ડોક્ટર તિફાહ કોરેવે આદે મિરે અળગન મેંગે પ્રોગ્રામ ગ મી દોળહે પ્રોગ્રામ ગ મી બલાલી લોલુગે બારિતકા ગુળે ગતું અદે લોલ દિમા વદાને એકે કે મસ્તતકા ગુળે ગતું દે મિકમ બેહે ગતું અળગન મેન મૌલમતે વી લોલુગે બારિત હોગે ખાસ ડોક્ટર ડોક્ટર અબ્દુલ્લો જુનૈદ ડોક્ટર અળગન મેંગે પ્રોગ્રામ ગ ફરાતું હમ આદે સેફર ಬರಬಡಿಸಿಕೊಳ್ಳಿ ಅದೇ ಉಮೇದು ಕೊರ ಹಮ ಅದೇ ಸಮಾಳ್ಗನ್ ಮೇನ್ನ ಬದ್ದಲ್ವಾಣಿ ಕಮ್ಮಿಗೆ ಅದೇ ಮಿರೇಗೆ ದುಳಹೆಯ ಪ್ರೋಗ್ರಾಮ್ ಉಫದ್ದಾಫಣಿ ಮರಿಯಂ ಆಲಿಯಾ ಪ್ರೋಗ್ರಾಮ್ ಈ ಹುಷಾಳಾದಿನಿ ಅಳ್ಗನ್ನ ಸತ್ರಶೀದ್ ಫೋನೋಮ್ಗ ಏಹಿತೆರಿಕಂದಿನಿ ಇಫಾಸ ಅದೇ ಶೌರ ಎಮೆ ಆಯ್